નમસ્કાર, સુપ્રભાત. એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આજે વૈશાખ વદ બીજ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 3 મે ઈસવીસન 2026 રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો આરંભ કરીએ મંગળસ્વરથી.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની. ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચુક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

એફએમ 101.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. ગરમી દરમિયાન શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાસ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. ગરમી દરમિયાન શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી, ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવા કાર્યક્રમ ચિત્રલોક.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ વીતેલા જમાનાના ફિલ્મી ગીતોની કેટલીક વાતો અને એ દોરના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ યાદો કી બારાત. શ્રોતા મિત્રો, જીવન એક યાત્રા છે. આ યાત્રામાં જો ગીત સંગીતનો સમાવેશ થઈ જાય તો આ સફર આનંદ અને ઉત્સાહથી એક જાનમાં જતા હોઈએ એવી અનુભૂતિ કરાવે. લગ્નની જાન એટલે હિન્દીમાં બારાત. આવી સુંદર સજેલી જાન જ્યારે બહુ આગળ વધી જાય અને એને પાછળ ફરીને જોવામાં આવે છે ત્યારે દેખાય છે યાદો કી બારાત. નિસંદેહ આપણામાંથી અનેક લોકોના જીવનને સુમધુર સંગીતમય બનાવ્યું છે હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણયુગ કહેવાતા દોરે. એ સુવર્ણયુગના ગીતો ગણગણાવે છે આજની પેઢી પણ અને આવનારી પેઢી પણ ગણગણાવશે. આ થઈ યાદો કી બારાતની વાત. યાદો કી બારાત નામે એક ફિલ્મ પણ છે ને, આ ફિલ્મનું ગીત સાંભળીએ. મોજીલું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, રંગીલું સંગીત છે રાહુલદેવ બર્મનનું અને સુમધુર સ્વર છે મોહમ્મદ રફી અને આશા ભોસલેનું.

ભારતીય લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતને ફિલ્મ સંગીતમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય જે સંગીતકારોને આપી શકાય એમાં એક અગત્યનું નામ છે સંગીતકાર નૌશાદનું. સંગીતકાર રોશન, સી રામચંદ્ર, સચિનદેવ બર્મન વગેરેનો ફાળો પણ ક્યારેય ભૂલાય નહીં. લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતને ફિલ્મી સંગીત રૂપે રજૂ કરવાની કડીમાં સંગીતકાર શંકર જયકિશનનો ફાળો પણ ઉલ્લેખનીય રહ્યો. આ સંગીતકાર જોડીનું સંગીતથી રચેલું મેરે હુઝુર ફિલ્મનું ગીત સાંભળીએ. હસરત જયપુરીનું ગીત છે, ગાયક કલાકાર છે મન્ના ડે.

જ્યારે ફિલ્મોમાં સંગીતકાર રૂપે પદાર્પણ કર્યું ત્યારે સંગીતકાર નૌશાદ, રોશન, સચિનદેવ બર્મન, સી રામચંદ્ર તથા એમના આવ્યાને 3 વર્ષ પહેલા કલ્યાણજી આનંદજી આવીને છવાઈ ચૂક્યા હતા. આવી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં પહેલી જ ફિલ્મ પારસમણીથી પોતાની પ્રતિભાનો પરિચય આપીને લગભગ 4 દશક સુધી ફિલ્મ સંગીતના સંસાર પર સામ્રાજ્ય જાળવી રાખ્યું. રજૂ કરીએ છીએ પારસમણી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કમલ બારોટના સ્વરમાં. સદાબહાર ગીત છે અસદ ભોપાલીનું.

હિન્દી ફિલ્મ નિર્માણનું મુખ્ય મથક મુંબઈ રહ્યું, પણ દક્ષિણ ભારતથી ખાસ કરીને હાલના ચેન્નઈ અને તે સમયના મદ્રાસથી પણ અનેક હિન્દી ફિલ્મો આવી અને લોકપ્રિય થઈ. કેટલીક ઉલ્લેખનીય ફિલ્મોના નામ લઈએ તો કહી શકાય ગાયિકા એમ એસ સુબ્બુલક્ષ્મી અભિનીત ફિલ્મ મીરા, મેં ચુપ રહુંગી, ખાનદાન, ફર્ઝ, સૂરજ, તીન દેવિયાં, હમજોલી વગેરે. આ શ્રેણીમાં એક તેલુગુ ફિલ્મથી પ્રેરિત થઈને નિર્માતા એલ વી પ્રસાદે બનાવી ફિલ્મ મિલન. ચાલો સાંભળીએ પૂર્વજન્મની કથા પર આધારિત આ ફિલ્મનું એક ગીત. આહલાદક ગીત છે આનંદ બક્ષીનું, લલિતપૂર્ણ સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, મધુર સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનું.

0: સાંભળો સાંભળો એક પરિવાર ની કહાની ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને
2: ના મને લાગ્યું તમે લાવ્યા છો
1: ભૂલક્કડ છે તું
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા
0: લડો નહીં જાણો આભા વિશે
2: આભા
0: હા મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો આભા સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
1: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
0: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
2: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-77.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. અનેક ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પરથી બની, એમાં થોડા નામો લઈએ. બંગાળી લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી અનેકવાર બની ફિલ્મ દેવદાસ. હિન્દી લેખક મુનશી પ્રેમચંદની નવલકથા પરથી બની ગોદાન, ગબન વગેરે. ગુજરાતી લેખક ગોવર્ધન રામ ત્રિપાઠીની નવલકથા પરથી બની ફિલ્મ સરસ્વતી ચંદ્ર. અંગ્રેજી લેખક આર કે નારાયણની નવલકથા પરથી બની ફિલ્મ ગાઈડ. આવી અનેક ફિલ્મો છે જે સાહિત્યિક કૃતિઓ પરથી બની છે. આપણે જે ગીત સાંભળવાના છીએ એ છે હિન્દી સાહિત્યના જાણીતા લેખક ફણીશ્વરનાથ રેણુની નવલકથા મારે ગયે ગુલફામ પરથી બનેલી ફિલ્મ તીસરી કસમનું ગીત. ગીત છે ફિલ્મના નિર્માતા અને ગીતકાર શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું, ગાયિકા છે લતા મંગેશકર.

હિન્દી ફિલ્મોમાં એવા પણ અનેક કલાકારો આવ્યા જેઓ માત્ર એક જ ફિલ્મમાં દેખાયા. કદાચ એમણે વધુ ફિલ્મો કરી પણ હોય તો પણ આપણે એમની પહેલી સફળ ફિલ્મ વિશે જાણીએ છીએ. આવા થોડા કલાકારો અને એમની ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. દોસ્તી ફિલ્મના બે મિત્રો સુધીર કુમાર સાવંત અને સુશીલ કુમાર સૌમ્ય, ગુડ્ડી ફિલ્મના નાયક સમિત ભાંજા, સરસ્વતી ચંદ્રના નાયક મનીષ. સરસ્વતી ચંદ્ર ફિલ્મનું નામ આવ્યું તો ચાલો સાંભળીએ આ ફિલ્મનું યુગલગીત. યુગલ સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનો, ગીત રચના છે ઇન્દિવરની, સંગીત રચના છે કલ્યાણજી આનંદજીની.

ફિલ્મ જાગતે રહો વિશે અનેક વાતો કહી શકાય. આ ફિલ્મની વાર્તા એક રાત દરમિયાન ઘટેલી ઘટનાઓ પર આધારિત છે. સામાન્ય રીતે રાજ કપૂરની ફિલ્મોમાં શંકર જયકિશનનું સંગીત રહેતું, પરંતુ આ ફિલ્મમાં સલીલ ચૌધરીનું સંગીત છે. આરકે ફિલ્મ્સ હેઠળ બનતી ફિલ્મોમાં રાજ કપૂર સ્વયં દિગ્દર્શન કરતા, પરંતુ જે 3-4 ફિલ્મો અન્ય દિગ્દર્શકોએ દિગ્દર્શિત કરી છે એમાંની એક ફિલ્મ છે આ જાગતે રહો. ફિલ્મની નાયિકા નરગિસ એકદમ અંતે જ્યારે પરોઢ થાય છે ત્યારે દેખાય છે. ચાલો સાંભળીએ શૈલેન્દ્રનું રચેલું પ્રભાતિયા જેવું આ ફિલ્મનું સુંદર ગીત લતા મંગેશકરના મનમોહક સ્વરમાં.

એક વખતની વાત છે, સંગીતકાર કલ્યાણજીભાઈ પાસે એક શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક બેઠા હતા. એવામાં ત્યાં ગાયક મુકેશ આવ્યા. એમણે 2-3 મિનિટ કલ્યાણજીભાઈ સાથે વાત કરી અને પછી ત્યાંથી નીકળી ગયા. એમના ગયા બાદ શાસ્ત્રીય સંગીતના ગાયકે કહ્યું કે તમે મુકેશજી જેવા ગાયક પાસે ગીતો ગવડાવો છો અને અમારા જેવા ગાયકો પાસે નથી ગવડાવતા, એવું શા માટે? અમે તો એમનાથી પણ સારું ગાઈ શકીએ. કલ્યાણજીભાઈએ કહ્યું, ઠીક છે, કંઈક સંભળાવો. એ ગાયકે આલાપ તાન મુરકીઓ લેતા લેતા એક ગીત સંભળાવ્યું. એ ગીત ગાયક મુકેશનું ગાયેલું જ ગીત હતું. કલ્યાણજીભાઈએ કહ્યું, તમે મને ખુશ કરવા બહુ મહેનત કરી, પરંતુ મુકેશ એવા ગાયક છે જેઓ ગીતને ખૂબ જ સાદગીથી અને નિર્દોષ ભાવથી ગાય છે. એમનો સ્વર હૃદયને સ્પર્શી જાય છે અને એથી એમના ગાયેલા ગીતો વારંવાર સાંભળવા ગમે છે. ચાલો સાંભળીએ આવું જ સાદગીથી અને નિર્દોષ ભાવથી મુકેશે ગાયેલું અને કલ્યાણજી આનંદજીએ સ્વરબદ્ધ કરેલું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, ફિલ્મ છે ફૂલ બને અંગારે.

એક ફિલ્મી ગીત એવું છે જેમાં પાર્શ્વ ગાયિકા શમશાદ બેગમે અભિનેતા બિશ્વજીત માટે પાર્શ્વ ગાયન કર્યું છે. ફિલ્મની પરિસ્થિતિ એવી છે કે એક કાર્યક્રમમાં અભિનેતા બિશ્વજીત નારીનો વેશ ધારીને નાયિકા બબીતા સાથે મંચ પર એક ગીત ગાય છે. સ્વાભાવિક છે કે અભિનેતા નારી વેશમાં ગીત ગાય તો એને સ્વર પણ ગાયિકાએ જ આપવો જોઈએ. આ દૃષ્ટિએ ગાયિકા શમશાદ બેગમ આવ્યા આ ગીતમાં. આ બેમિસાલ ગીતના ગીતકાર છે SH બિહારી, લાજવાબ સંગીત છે OP નૈયરનું, શમશાદ બેગમ સાથે સહગાયિકા છે આશા ભોસલે, અને આ અનોખું ગીત ધરાવતી ફિલ્મ છે કિસ્મત.

0: दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता वीतेला जमानाना फिल्म संगीतनी केटलीक वातो अने ए दौरना केटला गीतो पर आधारित कार्यक्रम यादों की बारात। हवे आपना मित्र उदय मेघाणी ने आज्ञा आपशो। नमस्कार।
1: FM 102.4 MHz पर आप सांभळी रह्या छो विविध भारतीनी मनोरंजन सेवा आकाशवाणीना राजकोट केन्द्र परथी। हीटवेव सावचेती संदेश। राजकोट महानगरपालिका तरफथी नागरिकोने गरमीथी बचवा सूचनो। गरमी दरमियान शुं करवू? तरस न होय तो पण पुष्कळ पाणी, छास के लींबू शरबत पीवो। बहार निकळती वखते सुतराव कपडा, टोपी के छत्रीनो उपयोग करो। ताजो अने हळवो खोराक लो। શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો। ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ। અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો। હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો। આપ સાંભળી રહ્યા છો FM 102.4 MHz પર વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી। અમારો હવે પછીનો કાર્યક્રમ રંગ તરંગ, બસ થોડી જ ક્ષણોમાં।

માતાઓ ને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયત ના ફરિયાદ નિવારણ અધિકારી શ્રી ને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: इनके लिए क्या होता था, जब पिक्चर कंप्लीट हो जाती है तो राजकमल में ट्रायल होता था प्राइवेट सिर्फ री रिकॉर्डिंग के लिए इनके लिए अपने
1: मंगेश देसाई री रिकॉर्डिस्ट बहुत बड़े
0: मतलब लोग उनके मानते थे, उनकी जजमेंट कमाल की थी
1: जी,
0: जो कहते थे उतनी पिक्चर उतनी चलती थी।
1: वाह वाह वाह।
0: और उस ट्रायल में किसी को बुलाया नहीं जाता था,
1: हाँ।
0: अकेले होते थे और मेरे जैसा कोई एक असिस्टेंट और जस्टी खुद बस। उन्होंने पिक्चर देखी तो जैसे हुए तो हम निकले बाहर, जैसे बात को करते होते फौरन कहने लगे, भाई पिक्चर तो बहुत अच्छी है आपकी लेकिन 15 हफ्ते से ऊपर नहीं चल सकती।
1: अरे बाप रे।
0: तो जजी ने कहा क्यों भाई? बोला म्यूजिक नहीं है, हमारी फिल्मों में म्यूजिक बहुत इम्पोर्टेंट चीज है। तो मैंने कहा एज इट इज मुझे लगता है 50 हफ्ते तक चलेगी।
1: हाँ, वो आपने नरेशन के समय
0: वही कह। तो कहने लगे नहीं बेटा वो थ्योरी वाइज ठीक है लेकिन इस टाइम पे रिस्क नहीं लेना होता है।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: मैंने कहा जी आप कमाल कर रहे हैं, आप प्रोजेक्ट दे रहे हैं तो मैं क्यों नहीं करूंगा। देखिए कमर्शियल सब्जेक्ट है, आप सुन लीजिए
1: हाँ
0: फिर बोलिए। और हम आपको कास्टिंग भी बताते हैं। आपका दोस्त ऋषि कपूर इसमें होगा, मैं ऋषि कपूर के साथ उन्होंने बहुत फिल्में कर रहा था।
1: हाँ बिल्कुल
0: ऋषि कपूर इसमें होगा और साथ में होंगे राजेश खन्ना,
1: वो भी आपके दोस्त।
0: तो अब उसी टाइम पे एक्चुअली डिम्पल की शादी राजेश खन्ना के साथ हो गई थी।
1: जी जी।
0: और कंट्रोवर्सी चल रही थी कि वो हीरोइन थी बॉबी में।
1: हाँ।
0: तो पिक्चर को बिल्टअप मिलता है ये उनके जहन में था। और रमेश तलवार के दोनों हीरो दोस्त हैं। तो साहब वो फिल्म मैंने कहानी सुनी, मेरा बसेरा करने के बाद दूसरा आदमी करने के बाद दिमाग जो है खराब हो चुका था। खराब मतलब सीरियस हो गया था।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
3: आप सुन रहे कार्यक्रम उजाले उनकी यादों के।
0: अगर ये करे तो मेरी बहुत ज्यादा इच्छा भी नहीं थी, सच बात यह है।
1: हाँ।
0: प्राइज इसलिए बोला था कि मेरी ज्यादा इच्छा नहीं थी।
1: करेक्ट है।
0: और मैंने बाकी पिक्चर जो की थी वो परसेंटेज पे की थी कि पार्टनर बना लो। अपना बसेरा में भी 1/3 पार्टनर था मैं, और यजी ने भी मुझे सवाल में 1/3 पार्टनर बना लिया था
1: जी।
0: और ऐसा इस तरह का काम, और जो आएगा खा लेंगे आपस में ऐसा। तो आए और उन्होंने कहा भाई प्राइज लेना तो कोई आपसे सीखे।
1: ओए
0: मुझे समझ नहीं आया। अब मैं थोड़ा सा उदास था कि वो मान गए, और थोड़ा सा ये था कि मेरे टाइप की पिक्चर नहीं है।
1: हाँ।
0: अब मुझे पूरा दिल लगा के पिक्चर बनानी है
1: जी,
0: ये पिक्चर अच्छी बने। और वो हमने मेहनत करके पिक्चर अच्छी बनानी शुरू की। 12 रील में पिक्चर बंद हो गई।
1: अरे बाप रे।
0: क्योंकि वो जो फाइनेंसर था उसने कहा मैंने जयपुर में होटल खरीद लिया है और मेरे पास अभी पैसे नहीं है,
1: ये लो।
0: और मेरे पास राजेश खन्ना के भी डेटे हैं, ऋषि कपूर के भी डेटे हैं,
1: हीरोइन भी
0: हैं, हीरोइनों के भी डेटे हैं। और ठहर गए।
1: अब
0: साहब 2-3 साल और वेट करना पड़ा। अब अचानक 2-3 साल के बाद वो आए कि भाई मैं कंप्लीट करना चाहता हूँ। तो अब लोगों के कपड़ों की स्टाइल बदली हो गई थी।
2: रंगमंच और फिल्मों के जाने माने निर्देशक रमेश तलवार से अपने इस दोस्त यूनुस खान की बातचीत आपने सुनी। ये बातचीत अभी अधूरी है, बातचीत जारी रखेंगे अगले हफ्ते उजाले उनकी यादों के कार्यक्रम में। चलते चलते आपको बता दें कि इस कार्यक्रम के प्रस्तुतकर्ता हैं जुबैर खान। उजाले

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम छाया गीत के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

મારફતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: वो रूठे रूठे से हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ

જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ તરાને ને પુરાને. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી રાજકોટ, વિવિધ ભારતીની મનોરંજન સેવા. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો આપવામાં આવ્યા છે. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતી મનોરંજન સેવાનું રાજકોટ કેન્દ્ર. રજૂ કરીએ છીએ કાર્યક્રમ યે શામ મસ્તાની. શ્રોતા મિત્રોને દીપ્તિ વંકાણીના નમસ્કાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમ યે શામ મસ્તાનીમાં આજે વાત કરીશું ફૂલો વિશે. ફૂલ એટલે કુદરતે, પ્રકૃતિ અને માણસને આપેલી સુંદર, નાજુક, કમનીય ભેટ. ફૂલોનું ખીલવું ભલે એક પ્રાકૃતિક પ્રક્રિયા હોય, પરંતુ આ પ્રક્રિયાનો સ્વીકાર દરેક હૃદય અલગ રીતે જ કરે છે. ચોમાસામાં અને શિયાળામાં પ્રકૃતિ આહલાદક જ હોય છે, પરંતુ જ્યારે ધરતી તાપથી તપતી હોય ત્યારે કેટલાક વૃક્ષો પોતાના મનમોહક રંગબેરંગી પુષ્પોથી આસપાસનું વાતાવરણ સુંદર બનાવી દે છે, જે માત્ર સૌંદર્ય કે ઠંડક જ નથી આપતા, પરંતુ એક નવી જ તાજગી બક્ષે છે. તેમાં પણ જ્યારે મનગમતા પાત્રનું આગમન થાય છે ત્યારે ફૂલોની ભૂમિકાનું તો વર્ણન જ શું કરવું. પ્રિય પાત્રને આવકારવા અને હૃદયના ઉત્સાહને વ્યક્ત કરવા ફૂલોથી વધારે સારું બીજું તો શું માધ્યમ હોઈ શકે. આવું જ પ્રિય પાત્રના આગમનને ફૂલોથી વધાવતું ગીત સાંભળીએ. ફિલ્મ છે સૂરજ, સ્વર મહમ્મદ રફીનો, સંગીત શંકર જયકિશનનું અને શબ્દરચના હસરત જયપુરીની.

આ ગીતની જેમ જ જ્યારે પ્રિયપાત્રને આવકારવા માટે ફૂલોનો ઉપયોગ થાય છે ત્યારે પ્રકૃતિના ઘણા અંગો તેની મીઠી ઈર્ષા અનુભવે છે, કારણ કે ફૂલોની ચાદર પ્રકૃતિના દરેક રંગને પોતાનામાં સમાવી લે છે. ફૂલની ઉપવન અને પ્રકૃતિ પર તેની અસરને વ્યક્ત કરતી એક ગઝલ શૂન્ય પાલનપુરી દ્વારા લખવામાં આવેલી છે. તો આવો સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં આ સુંદર મજાની ગઝલ.

શ્રોતા મિત્રો, આજે વાત કરી રહ્યા છીએ કુદરતનું અનમોલ અને સુંદર સર્જન એવા ફૂલો વિશે. શૂન્ય પાલનપુરીએ કહ્યું છે કે પાગલ છે જમાનો ફૂલોનો અને દુનિયા છે દીવાની ફૂલોની. ખૂબ જ સાચી વાત છે, કારણ કે આ પૃથ્વી પર અસંખ્ય રંગબેરંગી મહેકતા ફૂલોએ પોતાનું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે. એટલું જ નહીં, આ સુગંધીદાર ફૂલોએ આપણા જીવનમાં પણ પોતાની સુવાસ ફેલાવી છે. એક સંશોધનની વાત કરીએ તો આ ધરતી પર અંદાજે 370,000 કરતાં પણ વધારે ફૂલ છોડની પ્રજાતિ છે. દરેકના રૂપ અલગ, રંગ અલગ, સુગંધ અલગ. અને તે બધાથી પણ આગળ વિચારીએ તો દરેક ફૂલની માનવ મન પર અસર પણ અલગ હોય છે. આપણી આસપાસ ચંપા, ચમેલી, જુઈ, મોગરો, ગુલાબ જેવા ખૂબ જ જાણીતા અને માનવ હૃદય પર રાજ કરતા ફૂલો મહેકતા હોય છે. આવું જ એક ફૂલ એટલે રજનીગંધા. વર્ષ 1974માં આવેલી ફિલ્મ રજનીગંધામાં આ ફૂલની સુગંધ અને યુગલ વચ્ચે પાંગરેલી પ્રીતનું ખૂબ જ સરસ આલેખન કરવામાં આવ્યું છે. તો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, જેમ રજનીગંધા ફિલ્મના આ ગીતમાં ફૂલની સુગંધનો ઉલ્લેખ થયો છે, તેમ ઘણા બધા એવા ગીતો છે જેમાં ફૂલ સાથે પ્રિયપાત્રની સુંદરતા, હૃદયની લાગણી, પ્રેમનો પ્રસ્તાવ, વિરહનો સંદેશ અને મનનો ઉત્સાહ બધું જ વ્યક્ત થાય છે. વાત કરીએ તો જેમ ફિલ્મ બીવી હો તો એસીમાં ગુલાબના ફૂલ સાથે, આરઝુમાં નરગીસના ફૂલ સાથે, તો વર્ષ 1980માં આવેલી ફિલ્મ તું મેરી મે તેરામાં સૂરજમુખી સાથે, અને ગલગોટાના ફૂલનો ઉલ્લેખ તો ઘણા બધા ગીતોમાં ગેંદા ફૂલ તરીકે થઈ જ રહ્યો છે. આવું જ એક ગીત વર્ષ 1978માં આવેલી ફિલ્મ દેવતામાં હતું, જેના શબ્દો લખ્યા છે ગુલઝારે, સંગીતકાર આર ડી બર્મન અને યુગલ સ્વર છે લતા મંગેશકર અને કિશોર કુમાર.

શ્રોતા મિત્રો, ખીલવું, મુરઝાવું અને ખરવું જેવી જીવન પ્રક્રિયા ધરાવતા અને ખૂબ જ ઓછું પરંતુ સુવાસિત જીવન જીવતા એવા આ કુદરતના સુંદર સર્જન અને પ્રકૃતિનું સૌમ્ય અંગ એવા ફૂલોની વાતો અને ગીતો તો અઢળક છે, પરંતુ આપણી સમયમર્યાદાના કારણે આવા અવનવા વિષયો, વાતો અને ગીતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત દીપ્તિને રજા આપશો. નમસ્કાર.

0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા માટેના સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ સરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો.
1: ધૂમ 2 ફિલ્મ કા ગીત આપ સુન રહે સુનિધિ ચૌહાન કી આવાઝ મેં.

0: થોડી જ પળોમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી.

0: Stadium in Hyderabad. Chasing the target of 166 runs set by Sunrisers Hyderabad, Kolkata Knight Riders scored 169 for 3 in 18.2 overs, and that is the end of this news bulletin.
1: FM બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા. મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારા આજના કાર્યક્રમો અહીં પૂરા થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.